0: ને જોડતો પ્રથમ ઓપરેશનલ સેક્શન આવતા વર્ષે કાર્યરત થશે.
1: બુલેટ ટ્રેન કા કન્સ્ટ્રક્શન ભી બહોત તેજી સે ચલ રહા હૈ ઓર અગલે સાલ સુરત સે બિલીમોરા કા પહેલા સેક્શન આરંભ કરેંગે ઉસકે બાદ મે વાપસી સે સુરત કા સેક્શન આરંભ કરેંગે ઉસકે બાદ મે વાપસી સે અમદાવાદ કા પૂરા કમ્પ્લીટ કરેંગે ફિર અમદાવાદ સે ઠાણે ઓર ઉસકે બાદ મે અમદાવાદ સે મુંબઈ ઇસ તરહ સે સેક્શન બાય સેક્શન ફેઝ બાય ફેઝ બહોત અચ્છે તરીકે સે 2029 કે એન્ડ તક કમ્પ્લીટ કરેંગે પ્રોજેક્ટ બહોત 80% કામ ગુજરાત કે ક્ષેત્ર મે કમ્પ્લીટ હો ચુકા હૈ ઓર બહોત હી અચ્છી પ્રોગ્રેસ.
0: શ્રી વૈષ્ણવે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર એન્જિનિયરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી. અમદાવાદની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન શ્રી વૈષ્ણવે શહેરમાં મુખ્ય રેલવે માળખાગત સુવિધાઓ અને વિકાસ પહેલોની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જાહેરાત કરી કે આગામી નવરાત્રી ઉત્સવ પહેલા ઓમનગર અંડરપાસ પૂર્ણ કરાશે. મંત્રી અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસની પ્રગતિની પણ સમીક્ષા કરી અને અસારવા રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટેના માસ્ટર પ્લાન પર ચર્ચા કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને સ્વામી વિવેકાનંદને એક મહાન દેશભક્ત અને દાર્શનિક ગણાવ્યા. તેમણે આશા વ્યક્ત કરી કે સ્વામી વિવેકાનંદના આદર્શો દરેકને સમર્પણ સાથે સેવા કરવા, ચારિત્ર્યના ઉચ્ચતમ ધોરણો જાળવવા અને રાષ્ટ્ર નિર્માણમાં અડગ રહેવા માટે પ્રેરણા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય ચેતનાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં સ્વામી વિવેકાનંદનું યોગદાન અજોડ છે. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદનું જ્ઞાન અને પ્રેરણાદાયી વિચારો લાખો યુવાનોને માર્ગદર્શન આપતા રહેશે અને તેમના આધ્યાત્મિક ઉપદેશો વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં દેશને નવી દિશા પ્રદાન કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ યુએપીએ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23 વ્યક્તિઓને આતંકવાદી જાહેર કર્યા છે. આ તમામ જૈશ એ મહંમદ, લશ્કર એ તૈયબા અને અન્ય સંગઠનો સાથે સંકળાયેલા હતા. જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી, આતંકવાદીઓની ભરતી, શસ્ત્રોનો પુરવઠો અને હુમલાઓનું આયોજન સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ આ તમામને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા હતા. હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી સહિતની એજન્સીઓને તેમના નાણાકીય ભંડોળને અટકાવવાની, શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ લાદવાની અને તેમની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી મળશે. યુએપીએ સુધારાએ કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓની સત્તાઓનો વિસ્તાર કરીને ભારતના આતંકવાદ વિરોધી કાનૂની માળખાને મજબૂત બનાવ્યું છે. તેને 14 ઓગસ્ટ 2019 રોજ સૂચિત કરવામાં આવ્યું હતું. સુધારામાં કેન્દ્ર સરકારને કાયદા હેઠળ ફક્ત સંગઠનોની જ નહીં પરંતુ વ્યક્તિઓને પણ આતંકવાદી જાહેર કરવાની સત્તા અપાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abd ને ફોલો કરશો. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોમવારે તેના સભ્યોની બેઠક બોલાવી છે, જેમાં ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનની ગણતરીની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીના તારણો સહિત અનેક મહત્વપૂર્ણ વહીવટી અને નાણાકીય બાબતો પર ચર્ચા કરવામાં આવશે. 28 જૂન 2026 રોજ જારી કરાયેલી સત્તાવાર સૂચના અનુસાર ટ્રસ્ટના અધ્યક્ષની મંજૂરીથી ખજાનચી સ્વામી ગોવિંદ દેવગીરી દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે. કાર્યસૂચિમાં મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રા દ્વારા સુપરત કરાયેલા રાજીનામા પત્રોની વિચારણાનો સમાવેશ થાય છે. આ બેઠકમાં રામ મંદિરના ભાવિ સંચાલન સંબંધિત વ્યવસ્થાઓ પર વધુ ચર્ચા કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ સહકાર સે સમૃદ્ધિના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો અને ભારતના વિકાસ અને આત્મનિર્ભરતામાં સહકારી ચળવળોના મહત્વ પર ભાર મૂક્યો. શ્રી શાહે કહ્યું કે સહકારી સંસ્થાઓ ભારતની સંસ્કૃતિ, સામૂહિક શક્તિ અને આત્મનિર્ભરતાનો પાયો છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે નવી ગતિ મેળવી છે અને નોંધપાત્ર રીતે વિસ્તરણ કર્યું છે. ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર બીઆઈએ આજથી અમલમાં આવ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત બનાવવા અને સલામત અને અનુમાનિત રોકાણ વાતાવરણ સુનિશ્ચિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર રોકાણકારોના રોકાણોનું રક્ષણ કરવામાં મજબૂત છે, જ્યારે કાયદેસર જાહેર નીતિ ઉદ્દેશ્ય અનુસાર સાર્વભૌમ નીતિ સ્વતંત્રતા જાળવવા માટે પૂરતો સરળ પણ છે. બીઆઈએ આંતરરાષ્ટ્રીય રોકાણ કાયદાના આધુનિક સિદ્ધાંતો અને વિકસિત ન્યાયશાસ્ત્રને પણ પ્રતિબિંબિત કરે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે બીઆઈએ સરહદ પાર રોકાણ પ્રવૃત્તિમાં વધારો કરશે અને ભારત અને ઇઝરાયલ વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે તેવી સંભાવના છે.

0: કોલંબિયાએ અમેરિકાના કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે 32મા રાઉન્ડની અંતિમ મેચમાં ઘાનાને 1-0થી હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. કોલંબિયા હવે 16મા રાઉન્ડમાં સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. અગાઉ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ કાર્બો વર્ડેને 3-2થી હરાવીને ઇજિપ્ત સામે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. લિયોનેલ મેસીએ 29મી મિનિટે આર્જેન્ટિનાને લીડ અપાવતા ટુર્નામેન્ટનો પોતાનો 7મો અને વિશ્વકપમાં તેના કારકિર્દીનો 20મો ગોલ કર્યો. ઈરાનમાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ સૈયદ અલી ખામેનીના 6 દિવસીય અંતિમ સંસ્કારની વિધિ આજથી તહેરાનમાં શરૂ થશે. આ માટે વ્યાપક સુરક્ષા અને પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. તહેરાનના ગ્રાન્ડ મોસલ્લા ખાતે ઈરાની નેતાઓ, લશ્કરી કમાન્ડરો અને વિદેશી મહાનુભાવોએ ખામેનીને શ્રદ્ધાંજલિ આપી. ભારતનું પ્રતિનિધિત્વ બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનેન અને વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિતાએ કર્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં માર્ગેરિતાએ કહ્યું કે તેમણે ભારત સરકાર અને લોકો વતી સંવેદના વ્યક્ત કરી છે. ખામેનીનું 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયેલી અને અમેરિકાના હવાઈ હુમલામાં નિધન થયું હતું. અંતિમ સંસ્કારની વિધિ 9 જુલાઈએ મશહદમાં તેમના દફનવિધિ સાથે સમાપ્ત થશે. ત્યારબાદ 40 દિવસનો જાહેર શોક રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં 480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી અમદાવાદના સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા દેશને સમર્પિત કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23ને આતંકવાદી જાહેર કર્યા. ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર બીઆઈએ.
1: આકાશવાણી મુંબઈ. સંદેશ નાઈક રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. પ્રધાનમંત્ર્યાંચ્યા હસ્તે રાજસ્થાનાત જોધપુર વિમાનતળાચં તસંચ એકાત્મિક તેલ શુદ્ધીકરણ આણી પેટ્રો રાસાયનિક કારખાન્યાચં ઉદઘાટન. કેન્દ્ર સરકારનં કાંદ્યાચ્યા ખરીદીભાવાત કેલી 13% વાઢ. કેન્દ્રીય ગૃહમંત્રાલયાકડૂન 23 પાકિસ્તાની નાગરિક દહેશતવાદી મ્હણૂન ઘોષિત. કોંગોમધ્યે ઇબોલા વિષાણુ સંસર્ગાચે 1502 રૂગ્ણ સાપડલે, 473 રૂગ્ણાંચા મૃત્યુ આણી મહારાષ્ટ્રાત સંતતધાર પાવસામુળે જનજીવન પ્રભાવિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રાજસ્થાન આણિ ગુજરાતચ્યા દૌર્યાવર આહેત. રાજસ્થાનાત જોધપુર ઇથં રાજ્યપાલ હરિભાઉ બાગડે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત આણિ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા યાંની પ્રધાનમંત્ર્યાંચં સ્વાગત કેલં. રાજસ્થાનાત જોધપુર ઇથલ્યા વિમાનતળાચ્યા નવીન ઇમારતીચં ઉદઘાટન પ્રધાનમંત્ર્યાંની કેલં. 480 કોટી રૂપે ખર્ચાચ્યા યા વિમાનતળાચી વાર્ષિક પ્રવાસી ક્ષમતા 20 લાખ આહે. આધુનિક તંત્રજ્ઞાન આણિ સોયીસુવિધા યાંચ્યાબરોબર શહરાચ્યા ઐતિહાસિક વારશાચી છાપ યા નવીન ઇમારતીત પાહેલા મિળતે. સર્વસામાન્યાંચ્યા આવાક્યાત વિમાન પ્રવાસ યાવા યાકરતા સુરૂ કેલેલ્યા ઉડાન યોજનેચ્યા સુધારિત આવૃત્તીચં ઉદઘાટનહી પ્રધાનમંત્ર્યાંચ્યા હસ્તે ઝાલં. રાજસ્થાનાત બલોત્રા ઇથં ગ્રીનફિલ્ડ એકાત્મિક તેલ શુદ્ધીકરણ આણિ પેટ્રો રાસાયનિક કારખાન્યાચ્યા પરિસરાચં તસંચ ઇતર પાયાભૂત સોયીસુવિધાંચં લોકાર્પણ આણિ પાયાભરણી પ્રધાનમંત્ર્યાંચ્યા હસ્તે ઝાલી. રાજસ્થાન રાજ્ય સરકારમધ્ये નોકરી મિळालेल्या 54,000 તરુણांना નિયુક્તીપત્રांचं वाटप મોદી यांच्या हस्ते होणार आहे. आज संध्याकाळी प्रधानमंत्री नरेंद्र मोदी गुजरातमध्ये सेमीकंडक्टर प्रकल्पाचं उद्घाटन करणार आहेत. उपराष्ट्रपती सी पी राधाकृष्णन यांनी आज विशेष मतदार यादी पुनरीक्षण मोहिमेअंतर्गत आपला गणना अर्ज दाखल केला आहे. केंद्र सरकारनं कांद्याचा खरेदी दर 13% वाढवला आहे. हा दर 1875 रुपये प्रतिक्विंटलवरून 2125 रुपये प्रतिक्विंटल केला आहे. ग्राहक व्यवहार अन्न आणि सार्वजनिक वितरण मंत्रालयानं ही माहिती दिली आहे. सुधारित खरेदी दर आजपासून लागू झाला आहे. या सुधारित खरेदी दरामुळे कांदा उत्पादक शेतकऱ्यांना चांगला परतावा मिळेल आणि त्याचबरोबर साठा उभारणीच्या प्रयत्नांनाही बळ मिळेल असं मंत्रालयानं नमूद केलं आहे. कृषी आणि शेतकरी कल्याण विभागाच्या 2025-26 दुसऱ्या आगाऊ अंदाजानुसार कांद्याचं उत्पादन 307 लाख मेट्रिक टनांहून अधिक होण्याचा अंदाज आहे. महाराष्ट्र, मध्य प्रदेश आणि गुजरातमध्ये सध्याचा साठा पुरेसा असून कांद्याच्या तुटवड्याची कोणतीही चिन्ह सध्या दिसत नाहीत असंही मंत्रालयानं म्हटलं आहे. देशात कांद्याचा सरासरी किरकोळ दर 31 रुपये प्रतिकिलो इतका आहे. कांद्याची निर्यातही सामान्य असून यावर्षी जून महिन्यात सुमारे 1,50,000 मेट्रिक टन कांद्याची निर्यात झाली आहे. स्वामी विवेकानंद यांच्या पुण्यतिथीनिमित्त उपराष्ट्रपती सी पी राधाकृष्णन, प्रधानमंत्री नरेंद्र

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ પર એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી અને આજે આપની સાથે છે હું તરુલતા કરોડિયા. તમામ મિત્રોને તરુલતા કરોડિયાના સસ્નેહ નમસ્કાર.

એટલે બાળકનું રડવાનું શરૂ થઈ જાય. મારે નથી જવું હા શાળામાં, હું નહીં જાઉં. એટલે મમ્મી પપ્પા સમજાવવાનું શરૂ કરે, ના બેટા, શાળામાં તો જવું પડે, ભણવું પડે, ત્યાં રમકડા પણ હશે, રમવા પણ મળશે, મિત્રો પણ મળશે. ના, મારે નથી જવું હા, મારા પેટમાં દુખે છે બહુ, હજો મને તાવ પણ આવ્યો છે. આમ નાનકડા બાળકના બહાના શરૂ થઈ જાય. એટલે મમ્મી પપ્પા સમજાવે પણ બાળકના આંખમાંથી ટપ ટપ ટપ ટપ આંસુ વહેતા હોય એટલે મમ્મીની આંખો પણ ભીની થઈ જાય અને ઘરનું વાતાવરણ એકદમ લાગણીશીલ. હવે બાળક જીત કરે, હું તમે કહો છો ને તો ભણવા જઈશ, પણ મારી એક શરત છે હં, તમારે પણ મારી સાથે આવવું પડશે. ના બેટા, મારાથી શાળામાં ન અવાય. કેમ ન અવાય? તમારે નવાબ નથી બનવાનું, તમે પણ નવાબ બનજો. ના બેટા, તમારે જ ભણવાનું છે, તમારે જ ગણવાનું છે ને તમારે જ નવાબ બનવાનું છે. મિત્રો, આવું લાગણીશીલ વાતાવરણમાંથી આપણે દરેકે દરેક જણ જતા હોઈએ છીએ ને, શાળા શરૂ થવાના 24 કલાક પહેલાં ઘરનું વાતાવરણ કેવું હોય છે. આ તો થઈ ઘરની વાત, શાળાની વાત. હવે બાળક રડતું રડતું શાળામાં તો ગયું, પણ પછી શું થયું વાતો કરીએ. અને હા, તમારા અનુભવો તો તમારે મને જણાવવાના જ છે. અમારો નંબર નોંધી લેશો, 02-2-45-15-41-34, 02-2-45-41-35, 4-5-1-5-4-1-3-4, 02-2 આગળ લગાડવાનો રહેશે.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં નિલેશભાઈ દરજીનો ફોન હતો અને એમનું કહેવું છે, જો ફરી એકવાર બાળપણ મળે તો મારે એને ચોક્કસ જીવવું છે. કારણ કે નાનપણમાં જ હું મુંબઈ આવી ગયો હતો અને મોટી મોટી જવાબદારીઓ નાનપણમાં જ આવી ગઈ, એટલે હું મારા નાનપણને સારી રીતે જીવી શક્યો નથી કે સારી રીતે હું ભણી પણ શક્યો નથી. અને હવે હું મારા બાબામાં, મારા દીકરામાં મારું બાળપણ જોઉં છું ત્યારે મેં ઘણી બધી વાતો મિસ કરી એ મને ખ્યાલ આવે છે. અને એટલે મારે ઈશ્વરને એક જ પ્રાર્થના છે કે ફરી એકવાર જો બાળપણ તું મને આપી દે તો. મિત્રો, કેટલી સરસ કલ્પના છે ને, આપણે જે ઉંમરમાં હોઈએ ને એના કરતાં આપણે આગળ વધવું હોય છે, પણ આપણે ક્યારેય પાછળ વળતા નથી. પરંતુ બાળપણ એક એવી વસ્તુ છે જેમાં આપણને હંમેશા પાછળ વળવાનું મન થાય. તો શાળામાં ટપ ટપ ટપ ટપ આંસુ સાથે ગયેલું બાળક હવે ધીરે ધીરે મોટું થવા લાગ્યું છે અને આવી ગયો શાળા છોડવાનો દિવસ. તો મિત્રો, શાળા જ્યારે છોડવાની હોય એના 24 કલાક પહેલાં કેવી લાગણી હોય? ખૂબ દુઃખી થઈ જવાય નહીં? જે શાળામાં 10-10 વર્ષ

એ શાળાને હવે છોડવાની છે. કેટલા શિક્ષકો ખૂબ પ્રિય હતા, પ્રિન્સિપલ, લાઇબ્રેરિયન, પ્યુન બધાની સાથે લાગણીથી જોડાઈ ગયા હતા. અરે, નિર્જીવ વસ્તુઓ જેમ કે બેન્ચ, બ્લેકબોર્ડ, ચોક, ડસ્ટર, આ બધું પણ કેટલું ગમવા લાગ્યું હતું. અને પેલી શાળાની બારીમાંથી વરસાદ વરસતો જોવાની તો કેવી મજા પડતી. હવે આ બધું નહીં મળે ને જોવા માટે. અને હા, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એવા મારા મિત્રો, હવે હું કોલેજમાં જઈશ. હા, કોલેજમાં જવાનો આનંદ તો છે, કારણ કે કોલેજમાં નવા નવા મિત્રો મળશે, ત્યાંનું એક નવો માહોલ હશે. અને ફિલ્મોમાં જે કોલેજની લાઈફ જોઈ છે ને, ત્યારથી તો હું ખૂબ એક્સાઇટ છું. એટલે શાળામાં હતો ને ત્યારે એવું થતું કે ક્યારે મોટો થઈ જાઉં, ક્યારે હું કોલેજમાં જઈશ અને ક્યારે હું આ બધું એન્જોય કરીશ. પરંતુ હવે શાળા છોડતી વખતે પણ દુઃખ થાય છે, કારણ કે બધા જ મિત્રો હવે જુદી જુદી દિશાઓમાં જતા રહેશે. ખબર નહીં પાછા ક્યારે મળીશું. કોલેજમાં જવાનો એક બાજુ આનંદ છે, તો બીજી બાજુ શાળા છોડવાનું દુઃખ છે. અને હા, આ શાળા કોલેજ છૂટ્યા પછી જ્યારે રીયુનિયન થાય છે ને, એના 24 કલાક પહેલાં કેવી લાગણી થાય. અત્યારે ધર્મેશ કેવો દેખાતો હશે, મોટી મોટી ફાંદ. અને પેલો હિતેશ, એને તો ટાલ પડી ગઈ છે. અને પેલો રાકેશ, રાકેશ તો કેટલો પતલો હતો, નહીં હજુ એવો જ હશે. અને પેલો વ્રજેશ, શાળામાં જ કેટલો જાડો હતો, લગ્ન થયા હશે, બધાના બાળકોએ મોટા થઈ ગયા હશે ને. બધા પાછા મળશું, હું ઓળખી શકીશ આ લોકોને, કારણ કે હવે તો જુદા દેખાતા હશે. મિત્રો, કેટલા વિચારો, કેટલી લાગણી આપણે અનુભવતા હોઈએ છે છેલ્લા 24 કલાકમાં. આપ જણાવો આપના અનુભવો. નંબર છે 02245154134, 02245154135, 45151434, 45151435, આગળ 02 લગાડવાનું ચૂકતા નહીં.

મિત્રો, સુમતીબેન પટેલનો ફોન હતો. રેવાબેન પટેલ એટલે કે એમના માતોશ્રી લગભગ 11 વર્ષ થયા ગુજરી ગયા છે, અને તેઓ આ ગીત ખૂબ સરસ ગાતા એટલે એમને એમના માતોશ્રીની, એના મમ્મીની ખૂબ યાદ આવી. આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. શાળાના દિવસો થયા, કોલેજના દિવસો થયા, નોકરીએ પણ ગયા, પણ હવે પગાર તો આવશે ને. હા, તો પહેલો પગાર આવવાનો છે, આપણી પહેલી કમાણી આવવાની છે. 24 કલાક પહેલાંની લાગણી શું થાય, કેટલો રોમાંચ અનુભવાય નહીં. મારા જીવનની પહેલી કમાણી, પહેલો પગાર. હા, જેવો મારો પગાર આવશે ને, સૌથી પહેલાં તો હું ઈશ્વરના ચરણે ધરીશ, ત્યારબાદ મમ્મી માટે સરસ મજાની સાડી અને પપ્પાના માટે શર્ટ લઈ જઈશ. રાતનું ડિનર અમે 12 જ કરશું. હા, મિત્રોને પણ પાર્ટી તો આપીશ. હવે નવી નવી નોકરી છે, કલીગ્સ છે, બોસ છે, એમને પણ કંઈક આપવું તો પડશે ને. તો એક કામ કરીશ, ઓફિસમાં હું મીઠાઈ અને સમોસાની પાર્ટી રાખીશ. અરે, પણ મારા માટે હું શું લઈશ? મારા માટે કંઈક એવી વસ્તુ લેવાની છે જે હંમેશા મારી સાથે રહે અને હંમેશા મને મારા પહેલા પગારની, પહેલી કમાણીની યાદ અપાવે. એ વસ્તુ જીવનભર મારી સાથે રહેશે અને હું એ વસ્તુ બતાવીને લોકોને એમ કહીશ કે આ મારા પહેલી કમાણીની યાદગીરી છે. મિત્રો, આપને આવો અનુભવ થયો હતો ખરો? નંબર જાણો જ છો, લગાવો ફોન, વાત કરો મારી સાથે. આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગીત ગુર્જરી.

બધા કહે છે 100% સક્સેસ રેટ છે, એટલે ચિંતાનું આમ તો કંઈ કારણ નથી. પણ પ્રસૂતિ એટલે સ્ત્રીનો બીજો જન્મ એવું પણ કહેવાય ને, એટલે બધું બરાબર પતે ને તો સારું. પણ દીકરો થશે કે દીકરી, જે થાય એ, માં અને બાળક બંને સ્વસ્થ હોવા જોઈએ. દીકરો થશે તો શું નામ રાખશું, દીકરી થશે તો શું નામ રાખશું? એને ખૂબ ભણાવશો, ગણાવશો, મોટા કરશો અને ખૂબ સારો માનવી બનાવશો. આવા અનેક વિચારો, અનેક લાગણીઓ આપણે ક્યાંય વ્યક્ત નથી કરી શકતા, પરંતુ આપણા મનને સ્પર્શીને અવશ્ય જતી હોય છે. આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ ગીત ગુર્જરી, અને ગીત ગુર્જરી કાર્યક્રમમાં આપની સાથે છે તરુલતા કરોડિયા.

મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. મિત્રો, જ્યારે આપણે દેશમાં જ ક્યાંક ફરવા જવાના હોય ત્યારે જ મનમાં કેટલી ધમાલ ચાલતી હોય ને, આ લીધું કે નહીં, પેલું લીધું કે નહીં, ઘરમાં પેલું બંધ કર્યું કે નહીં, પેલું ભૂલી તો નથી ગયા ને, દવાઓ લીધી કે નહીં. પરંતુ જો દેશ છોડીને વિદેશ જવાના હોય અથવા તો વિદેશથી ફરી પાછા દેશમાં સેટલ થવાના હોય અને પ્રવાસ કરવાનો હોય ત્યારે 24 કલાક પહેલાં કેવી લાગણીઓ થતી હશે. દેશ છોડીને વિદેશ જવું હોય ત્યારે આ સ્વજનોને પાછા હું ક્યારે જોઈ શકીશ? વિડીયો કોલ પર તો મળતા રહીશું, પરંતુ ત્યાં હાથમાં હાથ તો ન લેવાય ને, ચરણને સ્પર્શ તો ન કરાય, કોઈના માથાને ચૂમી તો ન શકાય.

કોઈના માથા પર હાથ મૂકીને આશીર્વાદ પણ ન આપી શકાય. માત્ર વિડીયો કોલ પર તમે એકબીજાને જોઈ શકો. દેશ છોડીને હવે વિદેશ જાઉં છું, અહીંની માટી, અહીંની મહેક, જ્યાં હું જન્મ્યો એ દેશ જ છોડીને હવે મારે વિદેશમાં જવાનું છે, નોકરી માટે, ભણવા માટે, ત્યારે મનમાં જે વાવાઝોડું ઉઠતું હશે, આનંદ તો છે કે આગળ ખૂબ મોટી તક ઊભી છે, પરંતુ સામે દુઃખ એના કરતાં પણ વધારે મોટું છે. પણ હા, જ્યારે વિદેશથી પાછા દેશમાં આવતા હોય ને, ત્યારે ત્યાં પણ દુઃખ તો થાય જ, કારણ કે હવે ત્યાં નવા મિત્રો બની ગયા છે, ત્યાં નવા સંબંધો બંધાઈ ગયા છે, અને હવે એ છોડીને અહીંયા આવવાનું છે, અને હવે ત્યાં રહેવાની આદત પડી ગઈ છે, હવે ત્યાંથી પાછા જુદા વાતાવરણમાં આવવાનું છે. એટલે દેશ છોડો કે વિદેશ છોડો, લાગણીઓ, અનેક વિચારો તમને હંમેશા સ્પર્શી જતી હોય છે. તો મિત્રો, બીજી એક વાત એ કરવાની કે માની લો કે તમને ખબર પડી જાય કે 24 કલાક પછી તમારું મૃત્યુ છે. બાપરે, મારા હાથમાં ફક્ત 24 જ કલાક છે, 24 કલાક પછી મારે ધરતી છોડી દેવાની છે. પહેલાં તો રડી પડાય, આંખમાંથી આંસુઓ વહેવા લાગે, અને આ 24 કલાકમાં શું કરીએ? જીવનનું સરવૈયું ખોલીને બેસી જઈએ? શું પામ્યા, શું ગુમાવ્યું, કેટલું મેળવ્યું, કેટલું ખોયું, કેટલા સંબંધો બાંધ્યા અને કેટલા તૂટ્યા, આ બધાનું સરવૈયું, કેટલા પૈસા કમાયા, કે આનું સરવૈયું કરશો? કે પછી ઈશ્વર સાથે આમ તો હંમેશા લડતા જ હોઈએ, માગણીઓની લિસ્ટ હોય જ, તો પ્રશ્નોની લિસ્ટ બનાવશો કે હવે તો ઈશ્વર સાથે રૂબરૂ થવાનું છે ભાઈ, તો ઈશ્વરને કયા કયા પ્રશ્નો પૂછશો? મારી સાથે જ આવું કેમ એમ પૂછશો? કે આભાર માનશો કે તમે મને આટલી સરસ તક આપી? મિત્રો, આ 24 કલાક પહેલાં કેટલા મિત્રોને ફોન કરશો? કેટલા સંબંધીઓને મળશો? કેટલા સ્વજનોને મળશો? કયો શોખ પૂરો કરશો? કયું સપનું જીવી લેશો? કેટલી લાગણીઓ, કેટલા વિચારો! એક જીવન, નાનકડું જીવન, ને વિચારો છોડતા જ નથી પીછો. પણ હા, મારે આપનો પીછો છોડવો પડશે. ના ના, હા, આમ હું તમારો પીછો છોડું એવી નથી, પણ અત્યારે સમય થઈ રહ્યો છે, તો મને તરુલતા કરોડિયાને હવે આપો રજા. ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.